હોળી ત્રેપલાણી પણ વેગ હરંગી હરમ સવાર્યા, કોઠે મંડ માળ્યા લાય બેઠે કૃપા સાર્યા, ચીજ કર મન પાહું દેર પૂજણ નાહી હાર્યા, કર ભરમા સખાયા વેક મહેલ